0: અરે આ તો એકલી
1: દેખો એમ કચો ઘૂમેરો માયા મોજ કચાયા ઉને પીન કો સીટ માં હામી સીટ ની કો બીચ માં ભાઈ પાંગરે કે જતો એવડો ફોટો ખીચા
0: ખીચા ખીચા